0: નવરાત્રિની ધમાકેદાર રાતો માટે થઈ જાવ રેડી. KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન્સ પ્રાઉડલી પ્રેઝન્ટ્સ નવરાત્રિ ફેસ્ટિવલ 2026, 11th to 20th October, લાઇવ ફ્રોમ ઇન્ડિયા. ગરબા, ડાંડિયા, મ્યુઝિક અને ફુલ ઓન ફેસ્ટિવ વાઇબ્સ એવરી નાઇટ ફ્રોમ 7 PM એટ અવંતી ફિલ્ડ સ્કૂલ, લિસ્ટર. ટિકિટ્સ જસ્ટ £5 થી સ્ટાર્ટ. બુક યોર ટિકિટ્સ નાઉ ઓન ટિકિટ સોર્સ ઓર કોલ BJL 07957477330. રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો.
1: Pepe's Piri Piri is turning up the heat. Pepe's Piri Piri on Belgrave Road, Leicester, with grills fired up and ready to serve your flame-grilled Piri Piri favorites. Pepe's Piri Piri, definitely worth a visit.
2: Leica Radio Network, proud hospitality partner, Ragasan.
3: Punjab, the biggest tunes, non-stop.

0: Now visit starters.co.uk or call 0208-900-2323.
1: History divided a nation but could never divide humanity.
2: Kaun si azadi aur kiska mulk?
1: Witness the epic reunion of Sunny Deol and Rajkumar Santoshi in Batwara 1947.
3: Wo maa hai maa. Maa ko Hindu Musalman mein na baatiye.
1: Starring Shabana Azmi, Priti Zinta, Karan Deol and Ali Fazal.
3: Hai bachche ke muh se nikla pehla lafz maa hai.
1: Produced by Aamir Khan. Experience the untold story of courage and hope. Batwara 1947. Now in cinemas.
4: નવરાત્રી ની ધમાકેદાર રાતો માટે થઈ જાવ રેડી. KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન્સ પ્રાઉડલી પ્રેઝન્ટ્સ નવરાત્રિ ફેસ્ટિવલ 2026. 11th થી 20th ઓક્ટોબર લાઈવ ફ્રોમ ઇન્ડિયા. ગરબા, ડાંડિયા, મ્યુઝિક એન્ડ ફુલ ઓન ફેસ્ટિવ વાઇબ્સ એવરી નાઇટ ફ્રોમ 7 PM એટ અવંતી ફીલ્ડ સ્કૂલ લિસ્ટર. ટિકિટ્સ જસ્ટ £5 થી સ્ટાર્ટ. બુક યોર ટિકિટ નાઉ ઓન ટિકિટ સોર્સ ઓર કોલ BJ 0795747730. રેડિયો પાર્ટનર લાઈક અ રેડિયો.